ગમી ભાઈસ પણ પ્રોગ્રામ બોઝાન પ્રોગ્રામિક પ્રોડ્યુસર છે વસીમ ફારૂક ઈશા આકાશવાણી શ્રીનગર સૈન્યસ દ્વિમિસ એલાનસ પહેર્યું.